અભિજીત ભટ્ટાચાર્ય, અલકા યાજ્ઞિક, હંસો જોડસ્વર, ખિલાડી આ ફિલ્મ ખાતર વાદા રહા સનમ. તુમી આયકતા ચિત્રસંગીતાચી કાર્યવળ. ફુડલ્યા સુવાતે કેદારનાથ યા ફિલ્મ ખાતર અરિજીત સિંગ, નિકિતા ગાંધી હંસો જોડસ્વર ઘેવન યેતા કાફીરાના.